0: ઉણો જોઈ છે.
1: ભાઈ સાતે ઈ દોહા કે માધ્યમ સુ ઘણી હી મોટી વાત કહ્યા હોસા કે સેવા હી આપણે જીવન રો પરમો ધર્મ હે.
0: और सेवा की अगर आप बात करा तो देखो प्रकृति ने बचावण री जकी आपनो जज्बो है वह भी एक सेवा के मायने आवे. आप रूखड़ा लगास का देखो वार बिरखारी ऋतु चलन लाग रही है अस्यारे मायने आप रूखा के माध्यम से सेवा कर सका. हाँ कोई आदमी के कने धन है तो देखो वो धन सु सेवा कर सके. कोई के कने ज्ञान है तो वो ज्ञान सु सेवा कर सके, बांट सके, समाज ने एक सकारात्मक संदेश दे सके है.
1: ભાઈ સાહેબ પર જો સેવા રો ધર્મ ઓર જ્ઞાન હૈ, સેવા રી જો સીખ હૈ કે આપણે સેવા કરની ચાહીજે, યા જો આપણી વાળી પીઢી હૈ યા તો સમજે હૈ, લેકિન આપણા જો આ વાળી પીઢી ટાવર ટીગર હૈ આ તક ભી આપણે ઈ સીખ ને ઈ સેવા રી જો અલગ હૈ ઈને આપણે પુગાણી હૈ સા.
0: બિલકુલ પુગાણી હૈ. દેખો પુરાણા ટાઈમ કે માયને જગા માઈતા કે કનજિયા ટાબરિયા હૈ, બણનિયા લિખણિયા હૈ, યા ઓર આપણે દાદી હૈ, નાની હૈ, યા કોઈ ઘર કે માયને જગા બુઝુર્ગ હોતા વા કને વે બેઠતા જના દેખો બટુ કાણિયા કે માધ્યમ સુ વા કે માને સંસ્કાર ભર્યા જાતા હા. ઓર બે સંસ્કાર હૈ, માનવીય મૂલ્ય હૈ, બે એક અચ્છા નાગરિક બણબા કે વાસ્તે આગે ચાદર ખટે ને કટે બે કામ આતા. પણ દેખો આધુનિક જગો દોર હે ને મનસુની બહેણ, એક માયને જ્યાં મોબાઈલ કો દોર હૈ, તકનીક કો દોર હૈ, ઓ જરૂરી હૈ, એક માયને આગે બડબા કે વાસ્તે તકનીકી હૈ જીગો ઇસ્તેમાલ આપણ કરનો ચાહીજે. પણ દેખો આપણા જગા સંસ્કાર હૈ, આપણા રીતિ રિવાજ, આપણી પરંપરામાં હૈ, વન ભી આપણ નહીં બોલનો ચાહીજે.
1: ઓર સેવા કે માધ્યમ સુ આપા આપણા સંસ્કારારો તો સંરક્ષણ કરા હી, વી કે સાગે સાગા આપણી જો પુરાણી ધરોહર હૈ, જો ભી આપણા બડકા બસાર ગયા હૈ, જે આપણા ખેત હોગા, આપણી બાવડિયા હૈ, આપણા તળાવ હૈ ગાંવરા, તો આંકો ભી કુવા કે પાળ રો, આંકો સગળા કો આપા સળમિલ સંરક્ષણ કરા, યો ભી એક આપણી પ્રકૃતિ રી સેવા રો માધ્યમ હૈ.
0: બિલકુલ. દેખો આપણા પુરાણા જગ્યા કુવા બાવડિયા કી આપ બાત કરણ લાગ રહ્યા હો, બન ઈ ટાઈમ કે માયને અગર આપા વાંકો સંરક્ષણ કરા, બન બચાવા પાછે આપણે માયને પાણી ભેળો હુસકે તો વિશ્વ દેખો એક તો ઓ ફાયદો આપણ હુસકે મનસની વેણ કે ભૂમિગત જગો જલ સ્તરે ને વો પાછો આપણ ઉપર લ્યાસ કહા બાંગો સંરક્ષણ કર વિશ્વ આપણા કુવા બે બાવડી હૈ, પ્રાચીન જગી ચીજા હૈ, પુરાણી ગામા કા માયને હૈ યા કટે શહેરા કા માયને, તો બે આપણી બચેડી ભી રેજે વાલી આબા વાળી જગી પીડ્યા હૈ ભાઈ બન દેખ પાવલી કે દેખો પુરાણા ટાઈમ કી ચીજા બચેડી હૈ. ઓર ભી કે સાગે સાગે આપણ પ્રકૃતિ રી સેવા ઈ ભાત કર સકા હા કે પાણી કો જગો ગિરતો હોયો જલ સ્તર હૈ બિના આપણ પાછો ઉપર લ્યાસ કહા.
1: ભાઈ સા યો તો આપા બાત કર્યા ઘણી ચોખી, અબ આપણે કાર્યક્રમ મે લે ચાલા જાણકારી રીઓ.
0: किसान भाई और बिना कार्यक्रम में जानकारी देवा के वास्ते पधार चुके हैं रेशमा यादव जी. आप रिसर्च स्कॉलर है मंडा भिंडा चोमू जयपुर से कार्यक्रम का मैंने पधारिया है और आज आपने जानकारी देवला आधुनिक कृषि में डिजिटल तकनीक को उपयोग विषय पर. तो सांसू पहले तो रेशमा यादव जी था कार्यक्रम में गणो गणो स्वागत है सा, राम राम सा.
2: राम राम सा. किसान भाइयों और बहनों, आज हम चर्चा करेंगे एक ऐसे विषय पर जो खेती के पुराने अनुभव और आधुनिक तकनीक को आपस में जोड़ता है. आज का हमारा विषय है आधुनिक कृषि में डिजिटल तकनीक का उपयोग. भाइयों और बहनों, आज का समय डिजिटल तकनीक का समय है. मोबाइल फोन, इंटरनेट, ऑनलाइन सेवाएं और डिजिटल ऐप हमारी रोजमर्रा की जिंदगी का हिस्सा बन चुके हैं. आज किसान केवल खेत में हल चलाने वाला व्यक्ति ही नहीं है, बल्कि वह मौसम की जानकारी लेने वाला, बाजार भाव देखने वाला, ऑनलाइन कृषि सलाह प्राप्त करने वाला और नई तकनीकों को अपनाने वाला आधुनिक कृषि उद्यमी बन चुका है.
0: अब सांसों के लिए आपसे आई बात जानना चाहूंगा कि खेती के संदर्भ में अगर आप डिजिटल इस शब्द की अगर बात करा तो डिजिटल खेती है कहीं के विषय में थोड़ा सा किसान मैं दे बताओ सा.
2: जी हाँ, सरल भाषा में कहे तो खेती से जुड़े निर्णयों और कार्यों में मोबाइल फोन, इंटरनेट, कंप्यूटर, सेंसर, ड्रोन, सैटेलाइट, डिजिटल प्लेटफॉर्म और कृषि ऐप जैसी तकनीकों का उपयोग करना ही डिजिटल कृषि है.
0: और डिजिटल कृषि के संदर्भ में बात करा तो किसान भाई ने कौन कौन सी सेवाएं है जो की खेती के मायने मिल सके है.
2: पहले किसान मौसम को जानने के लिए आसमान देखकर अनुमान लगाता था. मंडी में फसल ले जाने के बाद ही कई बार भाव का पता चलता था. किसान रोग या कीट की पहचान के लिए विशेषज्ञ तक पहुंचना कठिन होता था, लेकिन आज मोबाइल फोन के माध्यम से किसान मौसम का पूर्व अनुमान देख सकता है, मंडी भाव जान सकता है, फसल में रोग और कीट की जानकारी प्राप्त कर सकता है, कृषि विशेषज्ञ से ऑनलाइन सलाह ले सकता है, सरकारी योजनाओं की जानकारी प्राप्त कर सकता है, साथ ही साथ ऑनलाइन कृषि सामग्री और सेवाओं के बारे में भी जान सकता है तथा अपनी उपज के बेहतर विपणन के विकल्प तलाश कर सकता है. यानी मोबाइल फोन किसान के लिए एक तरह से